0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.
0: Avo amari sathe. Avo amari sathe Gujarati gito na karyakram ma aap sab koi nu swagat kariye 10 vagi chukya che. રેડિયો મનોરંજનના લહેરો પર આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચ્યા છે. અમે અત્યારથી લઈને 10:45 સુધી માઇક પર આપ સૌ કોઈનો સાથ આપી રહી છે. રત્ના જ્યાં ક્યાંયથી જોડાયા છો, બસ આશા એ જ કરીએ આપ સૌ કોઈ મજામાં હશો. 17 તારીખ ગુરુવારનો દિવસ, સપ્ટેમ્બરનો મહિનો, 2026નું વર્ષ અને 10:01 અત્યારે ઘડિયાળમાં. તિથિ પ્રમાણે જોવા જઈએ તો ભાદરવા સુદ છઠ આજની તિથિ પડી રહી છે. અને બ્યુટિફુલ સમયની સાથે બ્યુટિફુલ વાતાવરણમાં બ્યુટિફુલ બ્યુટિફુલ ગુજરાતી ગીતો તમારા માટે ફક્ત લઈ આવ્યા છીએ. તો બસ આપ જ્યાં ક્યાંયથી જોડાયા છો, આશા એ જ કરીએ કે ભરપૂર એનર્જીની સાથે આજનો આ દિવસ માણશો અને ગીતોની એનર્જી અહીંયાથી અમે પ્રવાહિત કરીશું તમારા માટે. સો ગાઈઝ, જીવનમાં હંમેશા બદલાવ માટે તૈયાર રહો, કારણ કે જીવન એ બસ બદલાવનું નામ છે. બદલાવ એ જ જીવનનો નિયમ છે. અને જેમ ગીતા સારમાં પણ લખ્યું છે ને કે પરિવર્તન તો આવ્યા કરે, પરિવર્તનની સાથે આપણે પણ પરિવર્તિત થવું પડે. તો બસ ચાલો આજના આપણા ગીતોના સફરની સાથે થોડા મૂડમાં પણ પરિવર્તન લાવીએ. જો મૂડ ખરાબ હોય તો મૂડને ટકાટક કરવા માટે સરસ મજાના ગીતોનું આ પાવર ડોઝ તમારા માટે. સો જસ્ટ હેપનિંગ કે બસ આશા એ જ કરીએ કે તમારે ત્યાં પણ બધું સારું જ ચાલી રહ્યું હશે ભગવાનની કૃપાથી, અને બસ ભગવાનની જ કૃપા બધાના ઉપર બની રહે એવી જ પ્રાર્થના આપણે ઈશ્વર પાસે હંમેશા કરતા રહીએ. તો ચાલો કરીએ શરૂઆત આજના આપણા સફરની એક સરસ મજાના ભક્તિમય ગીતની સાથે. સોલી કપાડિયાના આપેલા સ્વરની સાથે કરીશું શરૂઆત એક કાગળ હરિવરને આલ્બમનું આ પ્રથમ ગીત.

આવો અમારી સાથે ચીફ ગેસ્ટ બનવા માટે જ એ લોકો આવ્યા હોય છે. સો ગાઈઝ, આ લોકોની એન્ટ્રી આપણા જીવનમાં બસ કહીએ ને કે એક સ્પેશિયલ અપીયરન્સ તરીકે તમે ગણો, અને બસ એ સ્પેશિયલ અપીયરન્સમાં એ લોકોનું આટલું જ કામ હતું. કાં તો તમારો વિશ્વાસ તોડવો, કાં તો તમારા જીવનમાં એક નવા સબકને તમે શીખો. સો લાઈફમાં કંઈ પણ થાય એ બસ ઉપરવાળાની મરજીના અનુસાર જ થાય છે. સો વિથ ધીસ બ્યુટિફુલ બ્યુટિફુલ ગીતો તમારા માટે, એન્ડ તમારા ચહેરાની સ્માઇલ હંમેશા બનાવીને રાખો, કારણ કે તમે તમારી સ્માઇલના ભાઈ પૂરેપૂરા હકદાર છો. અને તમારી સ્માઇલ બસ આપણે કહીએ ને કે ઘણી વખત કોઈ આપણને કંઈ કહી જાય અને એના લીધે આપણી સ્માઇલ ઓછી થઈ જાય, ભાઈ શા માટે? શા માટે તમે એ લોકોના હકમાં, એ લોકોના હાથમાં તમારા જીવનનો રિમોટ આપો છો? બસ હંમેશા સ્માઇલ કરતા રહો. જીવન જેવું ચાલી રહ્યું છે એનામાં કંઈક ને કંઈક સારું જ હશે તેવું માનીને

ચાલતા રહો. એન્ડ વિથ ધીસ હેમા દેસાઈ ના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આગલું ગીત ટેકન ફ્રોમ ધી આલ્બમ રામ તમે સીતાજીની તો લેના આવો. ઓરી ઓરી આવ ગોરી અને આ સાથે તમે પણ થોડા ઓરા આવી જાઓ રેડિયોના.

રેવા ફિલ્મનું આ ગીત અને આ ફરી એકવાર ભવ્ય પંડિત અને શકલ રેડગર, શ્રીરામ અય્યર, સની શાહ એન્ડ શારદીર કબીરના સ્વરમાં મામી દેવી નર્મદે.

ભાઈ મૂડ ચેન્જ કરીએ અને હવે બની જઈએ ફેન. આપણા ગુજરાતી ગીતોના જેટલા પણ ફેન્સ છે, અરવિંદ વેગડાના વોઇસમાં મુકાયેલું આ ગીત, ધેટ્સ ફ્રોમ ધ મૂવી ફેન, જેમાં નજર આવેલા શાહરૂખ ખાન, એન્ડ આ ગીત છે ગુજરાતી વર્ઝન સોંગ ઓફ ધ ફિલ્મ ફેન. જબરો ફેન થઈ ગયો.

0: So guys, આજના આપણા કાર્યક્રમને સમાપ્ત કરીશું આજના આ ગીતની સાથે.
1: Yo, છોકરો.
0: That's Kolaveredi in the voice of RJ Roshan, DJ Adi and છોકરી ખર્ચાડી.
1: What a song featuring RJ.
0: So આ ગીતની સાથે enjoy કરો and ફરી મળીશું આવતી કાલે સવારે 10 વાગે અહીંયા જ રેડિયો મનોરંજન પર. આવો મારી સાથે પ્રોગ્રામ. So with this Time to say goodbye. हमारा पछि આવી રહ્યા છે ડોક્ટર અલકા દનપત ભક્તિ મે શક્તિ કાર્યક્રમ લઈને. સો તમે બસ પ્રેમથી એમનો સાથ આપો એન્ડ અમને આપો અનુમતિ. બસ એન્જોય ધ બ્યુટીફુલ ટાઈમ.
1: ઓલવેઝ ખર્ચાડે પૈસા ઉધાર લેવા પડે. વાય ધીસ છોકરી
2: ડીજે આદી
1: આદી ને પાછા વસૂલે ના થાય.

0: કેમ નહીં યાર?
1: ફોન કેમ નથી કરતો?
0: મારો ટેડી કેવો છે?
2: બધી વાતો
3: એમાં તો બહુ એક્સપર્ટ.
4: યુ લવ મી ના?
5: ચાલુ સ્વીટ ટુ સોના મને આપો ને પ્લીઝ.
6: તમારી સાથે પણ થતું હશે.